नमस्कार, फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 विदेशांश मेगाहर्ट्ज पर आकाशवाणीनो आ ગોધરા કેન્દ્ર છે। આજે તારીખ 13 જૂન 2026, શનિવાર, શક સંવત 1948 અને સમય સવારના 5:58:40 થઈ છે। અમારી પ્રસારણ યાત્રાની શરૂઆત કરીએ છીએ શરણાઈના મંગળ સૂરોથી।

ભવસાગરના મોતી કાર્યક્રમમાં હમણાં જ આપ સૌએ પ્રફુલ દવેના સ્વરમાં ગવાયેલ ભજન સાંભળ્યું અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીશું પ્રાણલાલ વ્યાસના સ્વરમાં ગવાયેલ આ ભક્તિગીત.

સાંજે 4:50 એફએમ ગોધરા પરથી આપ સૌ સાંભળશો ફિલ્મ સંગીત. 5 છાયા ગીત આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી અને ત્યારબાદ 5:20 આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ. 5:30 સાંભળીશું યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજના યુવાણી કાર્યક્રમમાં સાંભળીશું યુવાનો, રાષ્ટ્રની શક્તિ અને ભવિષ્યના સર્જક, મંસૂરી સદફ પાસેથી. સાંજે 6 સાંભળીશું ખેડૂત ભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી. 6:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી સાંભળીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 7:10 સાંભળીશું સરકારના 12 પૂર્ણ થવા પર NSD આકાશવાણીની વિશેષ શ્રેણીનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. 7:50 ગુજરાતીમાં સમાચાર અને ત્યારબાદ 8:45 સાંભળીશું સમાચાર સંધ્યાનો હિન્દી અંક અને રાત્રિના 9 અંગ્રેજીમાં સમાચાર. 9:15 સાંભળીશું આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમો અને ત્યારબાદ રાત્રિના 11 સાંભળીશું હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. રાત્રિના 11:10 અમારી આજની સભાનું સમાપન કરીશું. તો આ હતી રૂપરેખા. આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની અને આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનો સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના આજે અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ અભિયાન હેઠળ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ અંગે આ મુજબ જણાવ્યું.
1: વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સ્વપ્નું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગ્રીફ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. સેમી કન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા એક દાયકા અને તેથી વધુ સમયમાં

0: દ્રઢ શાસન, પારદર્શિતા અને દરેક વ્યક્તિના કલ્યાણને પ્રાથમિકતા આપતી નીતિઓએ વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
1: આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબ લક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે.
0: કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ કરાઈ અને 131ને શોકોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા. આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે નશા માટે ઉપયોગ કરાતી દવાઓ જેવી કે કોડિન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલ્પીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ વેચાણને રોકવાના હેતુથી રાજ્યભરમાં તપાસ ઝુંબેશ યોજાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ વેચાણ બંધ કરાવાયું છે. પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કસ્ટમ અધિકારીઓએ 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે, જેની કિંમત 4,26,00,000થી વધુની આંકવામાં આવી છે. સોના પર કાયદેસરની માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ સામે ન આવતા કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ સોનાને બિનવારસી ગણીને જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી કરશે. ખોરાક ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ પાંચરિયાએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાર્ડ સ્થિત દેવકુંજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ સેફટી અધિકારીઓની ટીમોને ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183થી વધુ નમૂના લીધા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ હોવાનું શ્રી પાંચરિયાએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અને અનેક બાંગ્લાદેશીઓને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસે પણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેરનગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી સઘન તપાસ આદરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી.
2: અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી, એમાં ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો. એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલાં અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર, તેઓ મૂળ બાંગ્લાદેશના છે, એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જે જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનો ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

0: હવામાન વિભાગની આગાહી મુજબ 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ વિગતો આપી.
1: અધિકતમ તાપમાન કા વાત કરે તો અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. અમદાવાદ કે લિયે આજ જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ, જો અધિકતમ તાપમાન હૈ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા સંભાવના હૈ. અભી કોસ્ટલ ક્ષેત્ર મે પવન કા જો દિશા હૈ ઉસમે મેઇનલી દક્ષિણ પશ્ચિમ સે પવન ચલને કા સ્થિતિ હૈ. જો સ્પીડ હૈ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ 15 સે 20 નોટ ગસ્ટિંગ જો સ્પીડ રહેગા, જો હવા કા ઝોંકા હોતા હૈ 25 નોટ તક જાને કા સંભાવના રહેગા.
0: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શનનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક કીડીઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત નિદર્શન પ્લોટ પર ખેડૂતોને પીએમડીએસ પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન એએની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભારતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થનગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થનગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલાજગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની પહેલી

0: ભારતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થનગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થનગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલાજગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડકપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્યાટ હોજે અર્ણમ 105 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ હતી. ડેની વ્યાટ હોજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શોકોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંડયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 7:20 થઈ છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી

અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરમાં ગવાયેલ આ ભક્તિગીતની સાથે જ આજનો આરાધના કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. બરાબર 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું.
1: સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર પુરૂષો અને મહિલાઓ એકસાથે પરેડ કરશે. આ સમારોહમાં 500થી વધુ યુવાનો અને યુવતીઓને સેનામાં અધિકારીઓ તરીકે કમિશન આપવામાં આવશે. ભારતીય લશ્કરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી, પણ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની આ 7મી સત્તાવાર મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી એવિયનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 3 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી મોદી યાત્રા કે દરમિયાન સ્લોવાકિયા કે પ્રધાનમંત્રી રોબર્ટ ફિત્સો કે સાથ વાર્તા મેં આપસી સહયોગ બઢાને કે ઉપાયો પર ચર્ચા કરેંગે. યાત્રા કે દરમિયાન શ્રી મોદી સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની સે ભી ભેટ કરેંગે. દોનો દેશો કે બીચ દ્વિપક્ષીય વ્યાપાર વર્ષ 2024 મેં 1 અરબ ડોલર સે અધિક હો ગયા થા. પિછલે વર્ષ યે બઢકર 1 અરબ 80 કરોડ ડોલર તક પહોંચ ગયા. પ્રધાનમંત્રી કી યાત્રા ભારત ઓર સ્લોવાકિયા કે સંબંધો કો નઈ મજબૂતી દેગી, સાથ હી યુરોપીય સંઘ કે સદસ્ય દેશો કે સાથ ભારત કા સહયોગ ઓર બઢને કી સંભાવના હૈ. બ્રાતિસ્લાવા સે સ્મિતિ એમ પલ્લુ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મુકેશ કુમાર.
1: નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AAIB એ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવાધારિત તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AAIB એ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષા

0: પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક, સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી, કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજો પર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_bid ને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિર્દેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપલેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના એસસીઓ આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા, જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17-19 જુલાઈ દરમિયાન કોલકાતામાં એસસીઓ સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નઈમાં રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ, હોજે અણનમ 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ, હોજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં 12 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ સેમીફાઇનલમાં જાપાની અકા અને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-9થી હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં મુખ્યત્વે ઇરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ $90ની નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવો વધીને 3

0: 94% મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને ફૂલછાપ લાગે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથવેતમાં ટ્રમ્પનો દાવો, ઈરાનનો નનૈયો. નવગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઈરાન ડીલની નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: United States says it open to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
1: फ्रिक्वेंसी मॉड्युलेशन बैंड 102.2 विदेशांश मेगाहर्ट्स पर आकाशवाणी नुआ गोधरा केंद्र छे। समय सवार 8:30 थई छे अने हवे सांभळीशुं आप सौनो मनपसंद रंगबेरंगी गीतोनो कार्यक्रम रंगोली। दोस्तों, कार्यक्रम सांभळीए ते पहेला सांभळीशुं आ जाहेरात।
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
4: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
5: થઈ ગઈ વ્યવસ્થા
6: શેની?
5: ગુડીની ફીઝની
6: દેખાડ।
5: 20,000 ની લોન તરત?
6: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને। થઈ ગઈ વ્યવસ્થા, પગાર એડવાન્સમાં મોકલ્યો છે।
7: આરબીઆઈ કહે છે,
8: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
9: પ્રસ્તુત છે
10: વિવિધ પ્રકારના ફિલ્મી ગીતોના
11: રંગોની રંગતની મસ્તીને લઈને આવતો એફએમ ગોધરાનો ખાસ કાર્યક્રમ
12: રંગોલી।
1: નમસ્કાર, ગુડ મોર્નિંગ, શુભ સવાર સાથીઓ। હું છું આપની રેડિયો દોસ્ત સમીના શેખ અને હર હંમેશની જેમ આજે પણ લઈને આવી છું મજેદાર, મસ્તી ભર્યો આપનો અને મારો મનપસંદ અને ચહીતો રંગબેરંગી ગીતોનો કાર્યક્રમ રંગોલી।

સાથીઓ, ગીતોની આ સુંદર અને મજાની ઝલકી સાંભળીને તમને ખૂબ જ આનંદ થયો હશે. અને મિત્રો, તમે ગેસ પણ કરી લીધું હશે કે આજે આપણે કાર્યક્રમમાં કોના વિશે વાત કરવાના છીએ. બિલકુલ મિત્રો.

ચંદ્ર કહો કે ચાંદ, તે નામથી અને દેખાવથી બંને રીતે સુંદરતા અને લાવણ્યથી ભરપૂર છે. રાત્રે આકાશમાં તારાઓની વચ્ચે ચમકતો ચંદ્ર ખૂબ જ રણિયામણો લાગે છે. ચાંદ કો તારો કા સહારા મિલા હૈ, ચાંદ કો તારો કા સહારા મિલા હૈ, ઇસ જહાં કો ક્યા ખૂબસૂરત નજારા મિલા હૈ.

મિત્રો, હિન્દી સિનેમાની વાત કરીએ તો હિન્દી ફિલ્મમાં ચંદ્રનું ચિત્રણ ખૂબ જ વ્યાપક, સાંકેતિક અને રોમેન્ટિક રહ્યું છે. ચંદ્ર માત્ર આકાશમાં ચમકતો ગોળો જ નથી, પરંતુ તે ફિલ્મોમાં પ્રેમ, વીરહ અને સુંદરતાનું પ્રતીક રહ્યું છે. કેટલાક ગીતો એવા છે કે જેમાં પ્રેમી તેની પ્રિયતમાની તુલના ચાંદની સુંદરતાની સાથે, એટલે કે ચંદ્રની સુંદરતાની સાથે કરે છે.

દોસ્તો, રાત્રિના અંધકારને ચીરીને જ્યારે આકાશમાં ચંદ્રમાનો ઉદય થાય છે ત્યારે સૌના મન આનંદથી ઝૂમી ઉઠે છે. ચંદ્રને રાતનો રાજા માનવામાં આવે છે. તેની શીતળ અને મનમોહક ચાંદની ધરતી પર એક અલગ જ જાદુઈ માહોલ સર્જે છે. તેની સુંદરતા અને શાંતિ માનવજાતને સદીઓથી મોહિત કરી રહી છે.

દોસ્તો, ચંદ્રની સુંદરતા અદ્ભુત છે. પૂનમની રાત્રે જ્યારે ચાંદ પૂરેપૂરો ખીલેલો હોય છે ત્યારે આકાશમાં એક ગોળ ચમકતી ચાંદીની થાળી જેવો દેખાય છે. તેની શીતળ સફેદ અને શાંત રોશની ધરતી ઉપર અમૃત જેવી વરસે છે અને ત્યારે ચાંદ આકાશમાં તારાઓની વચ્ચે જાણે એક રાજાની જેમ શોભે છે. ઝિક્ર તેરી ખૂબસૂરતી કા જો કિયા તો વો ચાંદ ભી શરમાયા. ઝિક્ર તેરી ખૂબસૂરતી કા જો કિયા તો વો ચાંદ ભી શરમાયા. હમ કિસ્સે પર કિસ્સા સુનાતે ગયે વો બાદલો મેં ગુમ હોતા ગયા.

સાથે ચંદ્રની સુંદરતાને શબ્દોમાં વર્ણવી શકાતી નથી, પરંતુ તેને માણી શકાય છે. અને મિત્રો, કવિઓ અને શાયરો માટે ચંદ્ર તેમના પ્રેમનો અરીસો છે, તો કેટલાક માટે એકલતાનો સાથી છે. અને મિત્રો, ઘણા કવિઓ અને પ્રેમીઓએ ચંદ્રનો ઉપયોગ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એક માધ્યમ તરીકે પણ કર્યો છે. ચાંદની શર્મા જાય તેરી મુસ્કાન દેખ કર, ચાંદની શર્મા જાય તેરી મુસ્કાન દેખ કર, રાત ઠહેરસી જાય તુઝે એક બાર દેખ કર.

દોસ્તો, જેવી રીતે ચંદ્ર અંધકારને દૂર કરીને વિશ્વમાં પ્રકાશ ફેલાવે છે, તેવી જ રીતે આપણે પણ એકબીજાના દિલમાં પ્રેમરૂપી પ્રકાશ પાથરીએ તેવી શુભેચ્છા સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂરો કરીએ. ફરી મળીશું આવતા રંગોલી કાર્યક્રમમાં. ત્યાં સુધી આપની દોસ્ત સમીના શેખને આપશો રજા.

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 10 થવા જઈ રહ્યા છે અને હવે સાંભળીશું ફિલ્મી ગીતો.

0: થઈ ગઈ વ્યવસ્થા.
1: શેની?
0: ગુડીની ફીસ ની.
1: દેખાડ.
2: 20,000 ની લોન તરત.
1: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

તડીપાર ફિલ્મનું આ ગીત હતું. સ્વર હતો વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકનો, ગીતકાર સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ. અને આ હતી આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર. સમય સવારના 10:30 થઈ છે અને હવે સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમો.

0: કહો ના પ્યાર હૈ આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનું યુગલ સ્વર હતું, સંગીત હતું રાજેશ રોશનનું.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ફિલ્મ ફિઝા, આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને પ્રશાંતના સ્વરમાં. સંગીતકાર અન્નુ મલ્લિક, ગીતકાર ગુલઝાર.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં વડોદરા કેન્દ્રનું પ્રસારણ સુગમ સંગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. શ્રોતા મિત્રો, આજે સાંભળશો વિરાજ ભાવસારના સ્વરમાં કેટલીક સુમધુર રચનાઓ. સૌપ્રથમ સાંભળીએ ધ્રુવ ભટ્ટની આ રચના વિરાજ ભાવસારના સ્વરમાં.

0: શું તો મિત્રો, સુગમ સંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દહેરાદૂન ખાતે ભારત લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાતે રવાના થયા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઈને ઉત્પાદન, અવકાશ, સેમિકન્ડક્ટર અને ડ્રોન સુધીના વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. વિદેશ મંત્રાલયે કહ્યું કે લિયાકી ફ્રીડમ જહાજમાં ભારતીય ખલાસીઓના જીવ

0: ગુમાવવાના સમાચાર ખોટા છે. ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ પ્રગતિ પથયાત્રા યોજાઈ. પાટણમાં પદ્મનાભ મંદિરે સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ. વલસાડના ભીલાડમાં 1 લાખના ગાંજા સાથે એક યુવક ઝડપાયો. ભાવનગરના તખતેશ્વર મહાદેવ મંદિર ખાતે સીઆઈએસએફ દ્વારા યોગ સત્ર યોજાયું. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અનેક બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ. 8 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું. ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન એઆઈએની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભરતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મનડે ગયેલા હિન્દુસ્તાન કી કસમ ફિલ્મના ગીતથી.
2: હર તરફ

लता मंगेशकर, મોહમ્મદ રફી અને સાથીઓએ ગાયેલું બૈજુ બાવરા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળશો મોહમ્મદ રફીની ફિલ્મ અનોખી રાત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું ઝફર ગોરખપુરીની આ ગઝલથી, જેને ગાઈ છે અશોક ખોસલાએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડના સંદર્ભમાં પ્રવર્તન નિદેશાલય ઈડીએ આજે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા. ફિનલેન્ડના વિદેશમંત્રી એલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને ટેકો આપતા કહ્યું છે કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ગઈકાલે રશિયાના સરહદી પ્રદેશ બ્રાયન્સ્કમાં થયેલા ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયાએ 12 કલાકમાં 185 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા. છત્તીસગઢના બીજાપુર અને ગરિયાબંધના જંગલોમાંથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે નક્સલીઓને 8 ડમ્પ મળી આવ્યા. સરહદ સુરક્ષા દળ બીએસએફના ગોળીબારમાં બાંગ્લાદેશી તસ્કર ઠાર. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વાવડી ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળે દેશમાં કૃષિ જૈવ વિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જૈવ વિવિધતા નિષ્ણાત સમિતિની પુનર્ગઠન કરી છે. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન

0: સામે થશે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ હવામાં અને દરિયામાં દુશ્મનના જોખમ સામે રક્ષણ આપતી અને રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું જનાર્દન રાવલે ગાયેલી કવિ નાનાલાલની રચનાથી.

જલ્પદવે ગયેલી ફિલિપ ક્લાર્કની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો સોની કાપડિયાને, શબ્દો ધ્રુવ ભટના.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર

તેની વાત કરીએ. બહેનો, ચોમાસાની ઋતુ આમ તો ખૂબ મનમોહક હોય છે. જાણે કે સમગ્ર પ્રકૃતિ નાઈ ધોઈને સુગંધિત થઈને ઉભી હોય ને તેવું લાગે. પરંતુ આ જ સમય છે જ્યારે આપણે આપણી તબિયતની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. તો બહેનો, ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા જાળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે ચોમાસામાં પાણીજન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે, તેથી પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. હંમેશા તાજો, ગરમ અને ઘરે બનાવેલો ખોરાક જ ખાવો જોઈએ. વાસી કે બહારનું ખુલ્લું ખાવાનું ટાળવું જોઈએ. આ સમય પાચન શક્તિ નબળી હોવાથી હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. કાકડી, ટમેટા જેવા વધુ પાણીવાળા ખોરાક ઓછા ખાવા જોઈએ. બને તેટલા ગરમ પીણા પીવા જોઈએ, જેમ કે આદુવાળી ચા, હળદરવાળું દૂધ કે પછી ગરમ સૂપ. આમ કરવાથી ગળું સારું રહે છે. ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, જે માટે આપણા ડાયટમાં વિટામિન સી યુક્ત ફળો જેવા કે લીંબુ, આમળાનો સમાવેશ કરવો જોઈએ. હવે ચોમાસું છે એટલે સ્વચ્છતાનો તો વિશેષ ખ્યાલ રાખવો પડે, જેનાથી આપણે બીમારીથી બચી શકીએ છીએ. ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓથી બચવા માટે મચ્છરદાની કે મચ્છર ભગાડવાની ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. ઘરની આસપાસ કુંડા કે ટાયર અથવા તો ખાડાઓમાં પાણી જમા થવા ન દેવું જોઈએ. બહારથી આવ્યા પછી હાથ પગ સાબુથી બરાબર ધોવા જોઈએ. આ ઉપરાંત કેટલીક વિશેષ સાવચેતી પણ રાખવી જોઈએ, જેવી કે ઘરમાં ભેજ હોય ને તો ઇલેક્ટ્રિક વાયર કે સ્વીચોને ભીના હાથે અડવું ન જોઈએ. જ્યારે આપણે વરસાદમાં બહાર જઈએ તો રેઇનકોટ કે છત્રી સાથે રાખવી જોઈએ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બને તેટલું જવાનું ટાળવું જોઈએ. ભીના કપડાં કે બૂટ તરત જ બદલી નાખવા જોઈએ, જેથી આપણાને ચામડીના રોગો ન થાય. બેનો, આ બાબતોનું તમે ધ્યાન રાખો ને તો તમે અને તમારો પરિવાર ચોમાસામાં ફિટ અને ફાઇન રહી શકો છો. બેનો, આ તો થઈ ચોમાસામાં સ્વાસ્થ્યની કાળજીની વાતો, અને હવે વાતાવરણને થોડું હળવું બનાવી દઈએ. સાંભળીએ એક સરસ મજાનું ગીત.

0: બહેનો, પાન લીલું જોવા માટે વૃક્ષનું હોવું જરૂરી છે. તો બહેનો, તમે પણ વૃક્ષારોપણની તૈયારી કરી લેજો અને આખું વર્ષ લીલા પાન જોતા રહેજો. બહેનો, આપણે જ્યારે પણ બીમાર હોવાની વાત કરીએ છીએ ત્યારે મગજમાં તાવ, શરદી કે દુખાવો જ આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણીવાર શરીરનો દુખાવો એ શરીરમાં નહીં પણ મનમાં છુપાયેલો હોય છે? આજે આપણે વાત કરીશું કે કેવી રીતે આપણા વિચારો અને માનસિક સ્થિતિ આપણા શરીર પર સીધી અસર કરે છે. તો ચાલો સાંભળીએ દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ, માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર.
1: નમસ્તે શ્રોતા મિત્રો, સ્વાસ્થ્ય એ જીવનની સૌથી ઉત્તમ મૂડી છે. આપણે સૌ આપણી શારીરિક તંદુરસ્તી વિશે હવે ઘણા જાગૃત થયા છે, પણ હજુ વધુ જાગૃત થવાની જરૂર છે. આપણી જાગૃતતા શારીરિક લક્ષણ તરફ છે, પણ ઘણીવાર ઘણા માનસિક લક્ષણોને જાણે અજાણે આપણે ઉપેક્ષિત કરીએ છીએ. આ ઉપેક્ષા લાંબા ગણે ઘણા એવા રોગોને શરીરમાં નોતરે છે કે આપણને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. આપણું શરીર અને મન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યારે પણ કોઈ પણ એકને તકલીફ પડે છે ત્યારે બીજાને તેની અસર થાય છે, તેમજ જો ખુશી પણ મળે તો સ્વાસ્થ્ય સારું બને છે. યોગ્ય ઈલાજ કરાવી લઈએ અને આપણે સાજા થઈ જઈએ. પણ ઘણીવાર એવા માનસિક લક્ષણો હોય છે જેની આપણે સતત ઉપેક્ષાઓ કરતા હોઈએ છીએ, જેવા કે લાંબા સમયથી મન ઉદાસીન રહેવું, કોઈ કામમાં મન ના લાગવું, ખૂબ ડર લાગવો, અકારણ ચિંતા રહેવી, કામમાં નિરસતા અનુભવવી. આને આપણે મોટાભાગે સમય પર છોડી દેતા હોઈએ છીએ, પણ જ્યારે તે જતું જ નથી ત્યારે આપણે એ તરફ ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ. ટેવાઈ જઈએ છીએ કે આ તો આપણી ટેવ છે, અને લાંબા ગાળે આને લીધે એવા રોગ લાગુ પડી જાય છે જે દેખીતી રીતે તો શારીરિક જ જણાય, પણ તેના મૂળિયા આપણા માનસમાં ખૂબ જ ઊંડા રોપાયેલા હોય છે.

આપણી આસપાસ કે સાથે એવી પરિસ્થિતિ, પ્રવૃત્તિઓ કે પછી સંબંધો હોય છે જે આપણા પર કોઈ જોખમ કે ધમકી અનુભવતા હોય, કે આપણામાં નિરાશા ઉદ્ભવતા હોય, અથવા તો આપણા પર દબાણ કરીને તાણનો અનુભવ કરાવતા હોય. આ સિવાય રોજિંદા જીવનનો સંઘર્ષનો સતત અનુભવ થતો હોય અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન સૂજે એવી પરિસ્થિતિ બની જતી હોય, આવા સમયે વ્યક્તિને માનસિક અસર પહોંચે છે. આ પરિસ્થિતિને યોગ્ય સમયે યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો તેની શરીર પર લાંબી ઊંડી અસર પડે છે. જેમ કે કોઈ દિવસ ઊંઘ ના આવે, ઊંઘમાં ખલેલ પડે, ઊંઘમાં તૂટક તૂટક આવે, વધુ પડતા થાકનો અનુભવ આવે, કારણ વગર ક્યાં તો કોઈ માણસ ખાખા કરે કે પછી ખાવા ઉપર અરુચિ થઈ જાય. ઘણીવાર આપણને સારું ના લાગતું હોય તો આપણે એવું તીખું, ખાટું, વધારે પડતું મસાલાવાળું ખાવાનું અપનાવી લઈએ, જંક ફૂડ અપનાવી લઈએ, જે લાંબા ગાળે શરીરને રોગ લાવે છે. વ્યક્તિ તાણયુક્ત વાતાવરણમાં લાંબો સમય રહે કે સ્વભાવ જ તાણયુક્ત બની ગયો હોય તો તેને એસિડિટી થવાની સંભાવના વધી જાય છે. હાઇપોટેન્શન, બ્લડ પ્રેશર. સામાન્ય રીતે એવું જણાય છે કે વધુ પડતો મીઠાવાળો, તેલવાળો કે ચરબીયુક્ત ખોરાક ખાવાથી થાય, પણ આના કરતાં પણ વધુ જવાબદાર એ છે કે જ્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકતો નથી, લાગણીશીલ બની જીવનના નિર્ણયો લે છે, ત્યારે હાઇપરટેન્શન થવાના વધુ કારણો બને છે. કોલેસ્ટ્રોલ, જે કારણ વધુ પડતું ચરબીયુક્ત ખોરાક કરતાં વધુ જોખમી એ વ્યક્તિઓ જે આળસુપણું કે એદીપણું બની અને નિષ્ક્રિય પોતાના જીવનને બનાવે છે. અસ્થમા. અસ્થમાનું મુખ્ય કારણ ફેફસાને પ્રાણવાયુ જ્યારે પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે થાય છે, પણ એનું વધુ જવાબદાર કારણ વ્યક્તિ જ્યારે વારંવાર કે સતત ઉદાસ, ગમગીન, દુઃખી લાગણીઓથી ઘેરાયેલો રહે અને ત્યારે તે સતત ગૂંગળામણ અનુભવે છે, જે ફેફસાની ક્રિયાશીલતાને અસ્થિર બનાવી દે છે. ડાયાબિટીસ કે મધુપ્રમેહ. વધુ પડતા ગળ્યા પદાર્થથી થતો હોવાનું મનાય છે, પણ જ્યારે વ્યક્તિ સ્વાર્થી અને જિદ્દી કે અક્કડ વલણથી પીડાય છે ત્યારે તેની અસર સ્વાદુપિંડ ગ્રંથિ, જે આપણા પાચક રસને જઠરમાં ઠાલવે છે અને પાચકને સંતુલિત રાખે છે, તેના કાર્યને બહુ જ ખોરવે છે અને તેની અસર શરીરમાં રહેલા ખાંડના પ્રમાણને અસ્થિર બનાવે છે. આ રોગ પહેલા મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળતો હતો, પણ હવે એ નાના બાળકો કે યુવા વર્ગમાં પણ જોવા મળે છે. પથરી, કિડની સ્ટોન. આ ફક્ત કેલ્શિયમ ઓક્સિલેટેડ ડિપોઝિશન નથી, પણ નકારાત્મક લાગણી અને નફરતની તીવ્ર અનુભૂતિને કારણે પણ થાય છે. સ્પોન્ડલાઇસિસ, કરોડરજ્જુના L4 અને L5 મણકાની સ્થિતિ કે સર્વાઇકલ ડિસઓર્ડર પણ જે વ્યક્તિઓને ભવિષ્યની ખૂબ જ ચિંતા, ડર કે પોતે બહુ જ બોજારૂપ હેઠળ છે એવો અનુભવ કરતો હોય તેને થવાની સંભાવના વધુ હોય છે. બીજા થોડા વધુ ઉદાહરણો જોઈએ તો ડોકનો દુખાવો, તાણથી થાક લાગવી, હતાશ, ચીડિયાપણું વગેરેથી થાય છે. ખોટી રીતે બેસવા, ચાલવા, ઊંઘવાની રીતો, જેને આપણે પુઅર પોસ્ચર કહીએ છીએ, એને લીધે પણ થાય છે. તાણ અને ચિંતાથી મેદસ્વીપણું વધે છે. જે વ્યક્તિઓ જોડે આપણને ન ગમતું હોય એને સાંભળવું પડે સતત, ત્યારે કાનમાં સાંભળવાની સમસ્યા થાય છે. આંખમાં ઝાંખપ આવવી, આંખનું પ્રેશર વધી જવું, મોઢામાં ચાંદા પડવા, આંતરડામાં ચાંદા પડવા કે લાંબા સમય સુધી સતત તાણ અને ચિંતામાં રહેતી વ્યક્તિને ઓસ્ટ્રોઆર્થરાઇટિસ, જેને રાંઝણ કહે છે, તે પણ થવાની સંભાવના છે. આ જ રીતે પીઠનો દુખાવો. જે વ્યક્તિમાં જીવનનો અથવા જીવન પ્રત્યેનો ડર, સતત અસલામતી કે અતિજીવન સંઘર્ષની જમઝૂમતા હોય તેમને થવાની સંભાવના વધુ છે. હાઇપરટેન્શન, નકારાત્મક લાગણીઓ, સામાજિક અને આર્થિક ચિંતા, જે જીવન જીવવાના ડરને ઉદ્ભવ કરે છે. હાર્ટ ડિઝીઝ, નિરાશા, હતાશા, ચિંતા, તાણ, ડર, ગમગીન પરિસ્થિતિ અને અસુરક્ષતામાં રહેતા વ્યક્તિઓમાં શ્વાસ અને હાર્ટ સંબંધી ડિસીઝ થવાની શક્યતાઓ છે. તમને કદી તમારો હાથ દુખે છે અકારણ? હા, હાથના બાવડા દુખતા હોય એને અથવા હાથના સ્નાયુ અક્કડ થઈ ગયા છે એવું લાગે તો માની લેજો કે તમે સતત ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાં લાંબા સમયથી રહો છો. અને બીજું ખાસ, જે વ્યક્તિ સતત એમ માનતો હોય

0: કે હું માંદો છું અને એવું વિચારતો હોય કે હું કદી સાજો નહીં થાઉં, તે સદા જ માંદો રહે છે. આમ જાવા જઈએ તો આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય છે, એટલે કે જીવનશૈલી આધારિત રોગો છે. આને ઓછા કરવાના ઘણા જ સરળ ઉપાયો છે. પરિસ્થિતિ જેવી કે એવી પૂર્ણ રીતે બિનશરતી રીતે સ્વીકારો. પરિસ્થિતિ આવતી જ રહેવાની છે, એને સ્વીકારી લો જેવી આવી છે તેવી. શારીરિક અને માનસિક ફિટનેસ જે જાળવો. તાણ ઓછા કરવા યોગ, ધ્યાન કે એવા કોઈ પ્રયોગો કરો. સતત કાર્યશીલ રહો. ઘરમાં અને ઘર બહાર આંતર સંબંધો સુમેળ ભર્યા બનાવો. પરસ્પર મદદ કરો. ભાર લાગતા સંબંધો, પરિસ્થિતિ, માન્યતાઓ, પ્રવૃત્તિને ત્યજો. હૂંફ સાથે રહો. થોડી ઘણી કસરતો કરો. એક જગ્યા ઉપર લાંબો ટાઈમ બેસી ના રહો. પોતાના માટે સમય કાઢો અને પોતાને ગમતું કાંઈક તો કરો. સારું સંગીત સાંભળો. હંમેશા આભાર માનો. ઈશ્વરનો માનો, માતા પિતાનો માનો, કુટુંબનો માનો કે પોતાનો પણ માનો. યોગ્ય પ્રમાણમાં ઊંઘ લો. કૃત્રિમ કરતાં કુદરતી સાધનોનો વધુ ઉપયોગ કરો. જીવનમાં ધીમા પડો, એટલે કે 24 કલાકમાં 48 કલાક જીવવાની આશા છોડી દો. આપણા શરીરના આ જે 4 હોર્મોન્સ છે એ આપણા જીવનમાં ચમત્કાર કાઢી શકે છે. એન્ડોર્ફિન્સ આ એક હોર્મોન્સ છે. આપણે જ્યારે કસરત કરીએ છીએ ત્યારે આનો સ્ત્રાવ થાય છે. આનાથી કસરત કરવાની શરીરમાં પીડા દૂર થાય છે અને આપણને કસરત કરવાથી આનંદ આવે છે. હાસ્ય, લાફ્ટર, હવે તો હાસ્ય થેરપી બી થઈ છે, એ પણ એક રસ્તો છે. એમાં પણ આ એન્ડોર્ફિન સ્ત્રાવ ઝરે છે. અને દરરોજ લગભગ આ જાતની કસરતમાં સમય ફાળવીએ તો આખા દિવસનો ખુશીનો જથ્થો મળી રહે છે, તાજગીનો જથ્થો મળી રહે છે. આ સિવાય બીજો છે ડોપામિન. જ્યારે જીવનમાં આપણે નાના કે મોટા કોઈ પણ કામ પૂરા કરીએ અને એનો સંતોષ માણતા શીખીએ તો ડોપામિન રિલીઝ થાય છે. જ્યારે આપણને ઘરે કે કામ પર કામની નાની નાની કામની પ્રશંસા મળે અને આથી આપણે જ્યારે ખુશ થઈએ છીએ ત્યારે ડોપામિન રિલીઝ થાય છે અને આપણને આનંદિત મહેસૂસ થાય છે. ત્રીજી ગ્રંથિ છે સેરોટોનિન. જ્યારે આપણે બીજા માટે કોઈ પણ નાનું મોટું કામ કરીએ, બીજાને મદદ કરીએ અને જે કામ કરવાનો સંતોષ મળે છે તેમાંથી આ સ્ત્રાવ ઝરે છે. ચોથું છે ઓક્સોટોસિન. જ્યારે આપણે બીજી વ્યક્તિને નજીકથી મહેસૂસ કરીએ છીએ. યાદ છે મુન્નાભાઈની જાદુઈ ઝપ્પી? હા, ખરેખર એ ખૂબ કામ કરે છે. આમ જ જ્યારે આપણે એકબીજા સાથે હાથ મેળવીએ, શેકહેન્ડ કરીએ કે આપણે એકબીજાનો હાથ પકડીએ અને એમના ખભા ઉપર વીંટાળીએ તો આ ઓક્સિટોસિનનો ખૂબ જ સ્ત્રાવ થાય છે. ટૂંકમાં, રોજ કસરત કરી એન્ડોફિન્સ મેળવો, નાના મોટા કામ કરી ડોપામિન મેળવો, બીજા સાથે સારા હુફાળો સંબંધો રાખી સેરોટોનિન મેળવો, એકબીજા સાથે આત્મીયતા કેળવી હૂફ મેળવો અને ઓક્સિટોસિન આ ચારેય ગ્રંથિઓની ખુશી મેળવો. આ ખુશી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નમસ્કાર.
1: માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર. બેનો હમણાં જ આપે દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ સાંભળ્યો અને ફરી સાંભળીએ એક સુમધુર ગીત.

બહેનો, ચોમાસું હોય, બહાર ઝરમર વરસાદ પડતો હોય અને સાથે જો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો કેવું? મોઢામાં પાણી આવી ગયું ને? તો ચાલો ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ અને મસાલેદાર વાનગીની રેસીપી આપી દઈએ. બહેનો, વરસાદની ઋતુમાં મકાઈનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે. તો રેસીપી નોંધ કરી લો. સૌપ્રથમ મકાઈના દાણાને ઉકાળી લો. તેની અંદર કોર્નફ્લાવર, મીઠું, મરી પાવડર અને લાલ મરચું નાખીને મિક્સ કરો. હવે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ સર્વ કરવા માટે ઉપરથી ચાટ મસાલો ભભરાવો અને લીંબુનો રસ છાંટો. લો, તૈયાર છે ક્રિસ્પી મકાઈ, એટલે કે ક્રિસ્પી કોર્ન. હવે વરસાદની સીઝન હોય અને ભજીયા ગોટા ન હોય એવું બને જ નહીં. બહેનો, અમદાવાદ હોય કે સૌરાષ્ટ્ર, કોઈ પણ ચોમાસું દાળ વડા વગર અધૂરું છે. તો ચાલો આપી રહી છું ચણાની દાળના વડાની રેસીપી. આ માટે ચણાની દાળને 3-4 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને આદુ મરચા અને કોથમીર સાથે અધ કચરી પીસી લો. આ મિશ્રણમાં ડુંગળી, મીઠું અને મસાલા ઉમેરીને ગરમા ગરમ તેલમાં વડા ઉતારી લો. આ વડા ડુંગળી સાથે ખૂબ સરસ લાગે છે. હો બહેનો, મકાઈમાંથી બનતો પરંપરાગત ગુજરાતી હાંડવો પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી હોય છે. મકાઈના દાણા, દહીં, ચણાનો લોટ, ચોખાનો લોટ આ બધું મિક્સ કરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું. તેની અંદર તલ, આદુ મરચાની પેસ્ટ અને મસાલા નાખીને આથો આવવા દેવાનો. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકીને તેને પૂડાની જેમ બરાબર પકાવી લેવાનો. લો, તૈયાર છે ટેસ્ટી મકાઈનો હાંડવો. બહેનો, આવી જ એક બીજી ટેસ્ટી વાનગી છે બટાકાના ભજીયા. વરસાદની સીઝનમાં ઝટપટ બટાકાના ભજીયા બની જતા હોય છે. આ માટે બટાકાની પાતળી સ્લાઈસ કરો. બેસનની અંદર લાલ મરચું, હળદર, મીઠું અને સોડા નાખીને એક સરસ મજાનું બેટર બનાવો. બટાકાની સ્લાઈસને બેટરમાં બોળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. લો, તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી બટાકાના ભજીયા. બહેનો, જો તમારે લાઇટ અને ચટપટું ખાવું હોય તો મકાઈની ભેળ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે બાફેલી મકાઈમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુનો રસ, મસાલા અને સેવ ઉમેરીને મિક્સ કરો. લો, તૈયાર છે સ્વાદિષ્ટ મકાઈની ભેળ. બહેનો, ચોમાસામાં પારંપરિક રીતે બનાવાતી લીલી મકાઈના ચેવડાની રેસીપી આપી રહી છું. સૌપ્રથમ એક પેનમાં 3-4 ચમચી તેલ

ગરમ કરવા મૂકવું. તેમાં 3 નંગ લવિંગ, અડધો ટુકડો તજ, 5 ચમચી રાઈ, 5 ચમચી તલ, 5 ચમચી હિંગ અને 4-5 પત્તા મીઠા લીમડાના ઉમેરવા. ત્યાર પછી તેમાં 1/2 ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સહેજ સાંતળી લેવી. 2 કપ મકાઈનું છીણ ઉમેરવું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખીને સરખી રીતે મિક્સ કરવું. 5-7 મિનિટ મકાઈને ઢાંકીને ચડવા દેવી. ત્યાર પછી તેની અંદર 1/2 કપ દૂધ ઉમેરીને ફરીથી 5 મિનિટ ઢાંકીને છીણને ચડવા દેવું. પછી તેમાં 5 ચમચી ખાંડ અને 5 ચમચી લાલ મરચું નાખીને હલાવી લેવું. ત્યાર પછી તેમાં 7-8 નંગ કાજુ અને દ્રાક્ષ ઉમેરવા. અંતમાં કોથમીર ઉમેરીને ગાર્નિશ કરવું. ગરમા ગરમ સર્વ કરવું. અને હા બહેનો, આ વાનગીઓમાં આદુ, મરચા અને લીંબુનો વધુમાં વધુ ઉપયોગ કરો. તો બહેનો, ગરમા ગરમ મસાલા આદુવાળી ચા સાથે આ વાનગીઓનો આનંદ માણો. આ ચોમાસામાં ખાન પાન સાથે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. આપ સૌને હેપી મોન્સૂન. તો બહેનો, આ સાથે જ કાર્યક્રમનો સમય પૂરો થાય છે. ફરી મળીશું. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેને મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની 1લી મેચ આજે ધર્મશાલામાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે ફ્રાન્સ ભારત માટે ખાસ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી

0: અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક છે અને નાના શહેરો અને ગામડાઓના યુવાનો તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલોએ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી એનડીએ સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડમી આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષની પાસિંગ આઉટ પરેડ ઐતિહાસિક હતી કારણ કે પ્રથમ વખત એકેડમીના જેન્ટલમેન કેડેટ્સની સાથે મહિલા કેડેટ પાસ આઉટ થઈ હતી. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ 9 મહિલા કેડેટ્સને જોઈને ખાસ ખુશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના સંરક્ષણ દળોના ઇતિહાસમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે.
1: આઈ એમ સ્પેશિયલી ડિલાઇટેડ ટુ સી 9 વુમેન કેડેટ્સ. ધીસ ઇઝ વોટરશેડ મોમેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ આઈએમએ. ઇટ ઇઝ નોટ ઓનલી અ માઇલસ્ટોન ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઝ ડિફેન્સ ફોર્સેસ બટ ઓલ્સો એન ઇન્સ્પાયરિંગ એક્ઝામ્પલ ઓફ ઇન્ડિયાઝ માર્ચ ટુઅર્ડ્સ વુમેન લેડ ડેવલપમેન્ટ. I am sure that many more women cadets will join the academy.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. ફિનલેન્ડના વિદેશમંત્રી અલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ફિનલેન્ડમાં ભારતીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી. શ્રી જયશંકરે યુરોપિયન દેશોની ટીકાને નકારી કાઢતા કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોએ યુરોપને મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદવાની ફરજ પાડી હતી, જેના કારણે ભારતને અન્ય આર્થિક વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે લિયાકી ફ્રીડમ જહાજ પર ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. મંત્રાલયે જણાવ્યું કે જહાજના કેપ્ટનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રુ સભ્યો સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વજેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી. ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 270મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાંકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોના ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે

પહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જોકે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબજો ડોલરની સ્થિર સંપત્તિના નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાની મધ્યસ્થીઓએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની બે મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું ઉદઘાટન કર્યું. આ અત્યાધુનિક સેન્ટર રાજ્યના તકનીકી માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. આ કેન્દ્રના પ્રારંભથી કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે, તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર ખાતે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો. આ પ્રસંગે તેમણે કહ્યું, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ આજે દેશના ચારેય ખૂણા વિકાસ પથ પર છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પણ આજે જનકલ્યાણ શિબિર યોજાઈ. આ શિબિરમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યા. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.
1: નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ એમના જે વહીવટના પૂરા થઈ રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ આ કાર્યક્રમનું અત્રે આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એ લોકોને આપણે અહીં આપણે લાભ આપીશું. સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટ એમની યોજનાઓની વિગત ફોર્મ અને માહિતી લઈને ઉપસ્થિત છે. જે લાભાર્થીઓ જે છે એ આ શિબિરનો લાભ લઈ શકશે, જે તે ડિપાર્ટમેન્ટની યોજનાઓનો અહીં જાણકારી મેળવી શકશે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન, વેપાર અને જનસુવિધાને વેગ આપતી પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવાની શરૂઆત આ 25 તારીખથી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં આ જાહેરાત કરી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી માંડવીયા આજે સાંજે પોરબંદરમાં વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરાશે. આ સમિટમાં ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો અને તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત વિવિધ રાજ્યમાંથી 50થી વધુ પ્રતિનિધિ સહભાગી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પવિત્ર પુરૂષોત્તમ માસ અને ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તે આજે, આવતીકાલે અને સોમવારે સાંજે 4 વાગ્યાથી મંદિર દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે, તેમ વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
2: મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રી

0: દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે તારીખ 13, 14 અને 15 ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે.
1: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષા ઋતુ દરમિયાન બંધ રહેશે. આ સમય મોટાભાગના વન્ય પ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેને વસવાટમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ આ રાષ્ટ્રીય ઉદ્યાન પણ મુલાકાતીઓ માટે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે, જેની તમામ વન્ય પ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓને નોંધ લેવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતા માર્ગ પાસે આવેલા વિવિધ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ દબાણ હટાવવા તંત્રે 8 દબાણકારોને નોટિસ આપી, જેની સમયમર્યાદા પૂરી થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઔર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મહેબૂબા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાય. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 5:30 થઈ રહી છે. સાંભળીએ યુવા મિત્રો માટેનું ખાસ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.

0: टेली लॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે। કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
3: મિત્રો, આજના યુવાણી કાર્યક્રમનો વિષય છે યુવાનો, રાષ્ટ્રની શક્તિ અને ભવિષ્યના સર્જક। પ્રવક્તા છે મંસૂરી સદફ। સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો।

મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા

નમસ્કાર યુવા મિત્રો, યુવા મિત્રોનો મનપસંદ કાર્યક્રમ યુવાણી કાર્યક્રમમાં સર્વ દોસ્તોનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સદફ. કેમ છો મિત્રો, મજામાં ને? તો સાથીઓ, હમણાં તો તમે કંઈક ને કંઈક કામ કરી રહ્યા છો નહીં, પરંતુ આ કામ કરવાની સાથે મનોરંજનનું એક અગત્યનું સાધન રેડિયો સાંભળવાનું ન ભૂલતા. હા તો દોસ્તો, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ એક સુંદર મજાના ટોપિક વિશે વાત કરવાની છે. તો મિત્રો, આ ટોપિકની શરૂઆત કરીએ ને તે પહેલાં થોડી વાતો કરી લઈએ. તો સાથીઓ, ગરમી તો આપણને બહુ લાગે છે, પરંતુ હવે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. ધીરે ધીરે હવે વરસાદ વધતો જશે. તો મિત્રો, શિયાળા અને ઉનાળામાં તો આપણે કેર કરીએ જ છીએ આપણી, તો ચોમાસામાં કેર કરવાની કેમ ભૂલી જઈએ. તો તમે બધા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ના ભૂલતા. હા તો સાથીઓ, આજે આપણે કેવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે માત્ર આપણા દેશના ભવિષ્ય સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વિકાસ સાથે જોડાયેલો છે. તો સાથીઓ, આજે આપણે યુવાનો, રાષ્ટ્રની શક્તિ અને ભવિષ્યના સર્જક, તે વિશે વાત કરવાના છે. તો દોસ્તો, આજે આપણે આ વિષય પર વાતો કરીએ ને તે પહેલા ચાલો ને એક સુંદર મજાનું ગીત સાંભળી લઈએ.

યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો યુવા મિત્રો, હવે આપણે યુવાનો, રાષ્ટ્રની શક્તિ અને ભવિષ્યના સર્જક તે વિશે વાતો કરીએ. નથી ડરતો આંધીઓથી એવો અડીખમ પહાડ છું હું, દેશની આશા અને ભવિષ્યની તલવાર છું હું, ખુમારીથી જીવવું એ જ મારી ઓળખાણ છે, હા ભારત દેશનો એક યુવાન છું હું. સાથીઓ, આપણે જાણીએ છીએ કોઈ પણ દેશની સાચી સંપત્તિ તેની યુવા પેઢી હોય છે. કુદરતી સંસાધનો અને ટેકનોલોજી તો મહત્ત્વના છે જ, સાથે ધન સંપત્તિ પણ મહત્ત્વની છે. પરંતુ જો દેશ પાસે જાગૃત, શિક્ષિત અને જવાબદાર યુવાનો ન હોય તો આપણો વિકાસ તો શક્ય જ નથી. કેમ કે યુવાનોમાં નવીનતા, ઉત્સાહ, સર્જનાત્મકતા અને પરિવર્તન લાવવાની શક્તિ રહેલી હોય છે. તેથી જ યુવાનોને

રાષ્ટ્રના આધાર સ્તંભ કહેવામાં આવે છે. ભારત આજે વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે. આપણા દેશની મોટી વસ્તી યુવાનોની છે. આ આપણા માટે એક સુવર્ણ તક છે. જો આ યુવા શક્તિને યોગ્ય દિશા અને માર્ગદર્શન ન મળે તો ભારત વિશ્વમાં નવી ઊંચાઈઓ સર નહીં કરી શકે. અને યુવા દોસ્તો, જો યોગ્ય દિશા અને માર્ગદર્શન મળી જાય તો આપણે ઊંચાઈઓ સર કરી શકીશું. સાથીઓ, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ મહાન પરિવર્તન આવ્યું છે ત્યારે તેમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનેક યુવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને અન્ય ઘણા યુવાનોએ દેશ માટે બલિદાન આપ્યું. તેમની દેશભક્તિ અને સાહસ આજે પણ યુવા પેઢીને પ્રેરણા આપે છે. આજના યુગમાં યુવાનો માટે તકોની કોઈ કમી નથી. શિક્ષણ, રમતગમત, કલા, ઉદ્યોગ સાહસિકતા, ટેકનોલોજી, વિજ્ઞાન અને સામાજિક જેવા અનેક ક્ષેત્રોમાં યુવાનો પોતાની પ્રતિભા દર્શાવી શકે છે. ડિજિટલ યુગે તો દુનિયાને નાની બનાવી દીધી છે. આજે એક યુવાન પોતાના ગામમાંથી બેઠા બેઠા વિશ્વ સાથે જોડાઈ શકે છે. પરંતુ મિત્રો, દરેક તક સાથે પડકારો પણ જોડાયેલા હોય છે. સાથીઓ, આજના યુવાનો સામે અનેક પડકારો છે. બેરોજગારી, વધતી સ્પર્ધા, માનસિક તણાવ, સોશિયલ મીડિયાનું વ્યસન અને સમયનું અયોગ્ય સંચાલન જેવી સમસ્યાઓ ઘણા યુવાનોને અસર કરે છે. આવા સમયમાં જરૂરી છે કે યુવાનો પોતાના જીવનમાં સંતુલન જાળવે. સાથીઓ, શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. સાચું શિક્ષણ છે ને મિત્રો, વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છે. યુવાનોએ માત્ર પુસ્તક યા જ્ઞાન સુધી સીમિત નથી રહેવાનું, પરંતુ જીવન કૌશલ્યો, નેતૃત્વ, સંવાદ કૌશલ્ય અને નૈતિક મૂલ્યો પણ વિકસાવવા જરૂરી છે. સાથીઓ, આજે ટેકનોલોજી આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા આપણને દુનિયા સાથે જોડે છે, પરંતુ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જ્ઞાન, માહિતી અને સર્જનાત્મકતા માટે થવો જોઈએ, સમયના બગાડ માટે નહીં. યુવાનો જો પોતાના સમયનું યોગ્ય આયોજન કરે ને તો તેઓ જીવનમાં અસાધારણ સફળતા મેળવી શકે છે. સાથીઓ, આજે આપણે યુવાનો રાષ્ટ્રની શક્તિ અને ભવિષ્યના સર્જક તે વિશે ઘણી બધી વાતો કરી. હવે આપણે મિત્રો આગળ પણ તેની વિશે વાત કરવાની છે, પરંતુ તે પહેલાં કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો ચાલો દોસ્તો, આ સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

તો યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો મિત્રો, હવે આપણે ફરીથી યુવાનો વિશે વાતો કરીએ. રસ્તાઓ ભલે અજાણ્યા હોય ને મુશ્કેલી હજાર, રસ્તાઓ ભલે અજાણ્યા હોય ને મુશ્કેલી હજાર, પણ યુવાનીના જુસ્સા આગળ હાર છે હર વાર. મહેનતની ભઠ્ઠીમાં તપીને જે સોનું બને ખાસ, એ યુવાનની સફળતાનો દુનિયા કરે છે વિશ્વાસ. મિત્રો, યુવાનો માટે સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વિકાસ થાય છે. નિયમિત કસરત, યોગ, રમતગમત અને સંતુલિત આહાર જીવનને સકારાત્મક બનાવે છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી અત્યંત જરૂરી બની ગઈ છે. યુવા દોસ્તો, આપણે માત્ર પોતાના વિકાસ માટે જ નહીં, પરંતુ સમાજના વિકાસ માટે પણ જવાબદાર છીએ. પર્યાવરણનું સંરક્ષણ, સ્વચ્છતા, શિક્ષણનો પ્રચાર, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ, આ બધા જ કાર્યોમાં યુવાનો મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. સાથીઓ, એક જાગૃત યુવાન સમગ્ર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. મિત્રો, આપણે જોઈએ છીએ આજે વિશ્વમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સનો યુગ છે. ઘણા યુવાનો પોતાના વિચારોને વ્યવસાયમાં ફેરવી રહ્યા છે અને રોજગારીનું સર્જન કરી રહ્યા છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવાનોએ નોકરી શોધનાર બનવા કરતાં નોકરી આપનાર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. યુવા દોસ્તો, સફળતા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી, મહેનત, શિસ્ત, ધીરજ અને આત્મવિશ્વાસ પણ જરૂરી છે. જીવનમાં નિષ્ફળતા આવે તો નિરાશ થવાની પણ જરૂર નથી, કેમ કે દરેક નિષ્ફળતા આપણને કંઈક નવું શીખવે છે. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે ને, તે જ સાચા અર્થમાં સફળ બને છે. સાથીઓ, આપણા દેશના મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ કહેતા હતા કે સપના તે નથી જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સપના તે છે જે તમને ઊંઘવા દેતા નથી. આ વિચાર દરેક યુવાન માટે પ્રેરણા સ્ત્રોત છે. દોસ્તો, મોટા સપના જુઓ, પરંતુ તેને સાકાર કરવા માટે સતત પ્રયત્ન પણ કરો. મિત્રો, યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે. આપણો દેશ વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓથી સમૃદ્ધ છે. આ વિવિધતામાં એકતા જ ભારતની સાચી ઓળખ છે. યુવાનોએ સમાજમાં પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના મજબૂત બનાવવી જોઈએ. યુવા મિત્રો, ભવિષ્ય તમારા હાથમાં હોય છે. જો આજનો યુવાન જાગૃત, શિક્ષિત, સંસ્કારી અને જવાબદાર હશે, તો આવતીકાલનું ભારત વધુ શક્તિશાળી, સમૃદ્ધ અને વિકસિત બનશે. આંખોમાં સપના છે અઢળક ને મનમાં છે વિશ્વાસ, નાની ઉંમરે પણ છે કાબેલ પૂરી કરવા આશ. સમયની સાથે દોડવાની જેની છે પૂરી તાકાત, એ યુવાનની પાંખોમાં છે આખી દુનિયાની વાત. યુવાનો તો ચાહે ને તે બધું જ કરી શકે, એમની માટે કંઈ પણ કાર્ય ઇમ્પોસિબલ નથી. સૌ પ્રથમ તો આપણે હિંમત ન હારવી જોઈએ, કેમ કે આપણામાં હિંમત હશે ને તો આપણે બધું કરી શકીશું. અને યુવાનો તો જો ધારી લે ને, એ કરીને જ રહે છે. નિષ્ફળતાથી હારી ન જવું જોઈએ. જો હારી ગયા તો કશું નહીં કરી શકીએ, ને નિષ્ફળતાને હરાવી દીધી ને તો સફળતા આપણા કદમ ચૂમશે. ક્યારેક એવું થાય છે કે આપણે આપણા ગોલને પામવા માટે એટલી બધી મહેનત કરીએ છીએ, સતત પ્રયત્નો કરીએ છીએ, પરંતુ તો પણ નિષ્ફળ જઈએ છીએ.

તો શું અનુભવ્યું છે? હવે મારે કશું કરવું જ નથી, કોઈ તૈયારી નથી કરવી. પરંતુ મિત્ર, એ નિષ્ફળતા જ આપણી મોટી સફળતા છે. આપણે તો દેશનું ભવિષ્ય છીએ ને. કેમ કે મિત્ર, સપના જોવાથી સફળતા મળતી નથી. સાથીઓ, આપણે સપના જોઈશું તો એમને એમ પૂરા થઈ જશે? સપના જોવાથી થોડી સફળતા મળશે. આપણે તો એ સપનાને સાકાર કરવા માટે મહેનત કરવી પડશે. સાથીઓ, આજના યુવાનો જ આવતીકાલના વૈજ્ઞાનિક, શિક્ષક, ડૉક્ટર, ઉદ્યોગપતિ અને નેતા બનવાના છે. તેથી દેશના વિકાસમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની છે. દોસ્તો, આપણે દેશને સ્વચ્છ, શિક્ષિત અને પ્રગતિશીલ બનાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. એક જવાબદાર યુવાન માત્ર પોતાનું ભવિષ્ય જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. અંતમાં મિત્રો, હું એટલું જ કહીશ કે યુવાનો માત્ર આવતીકાલના નાગરિકો નથી, પરંતુ આજના પરિવર્તનના દૂત છે. તેમની શક્તિ, વિચારશક્તિ અને સંકલ્પ દેશને નવી દિશા આપી શકે છે. ચાલો આપણે સૌ મળીને એવો સંકલ્પ કરીએ કે પોતાના વ્યક્તિત્વના વિકાસ સાથે દેશ અને સમાજના વિકાસમાં પણ સક્રિય યોગદાન આપીશું. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો યુવાનો, રાષ્ટ્રની શક્તિ અને ભવિષ્યના સર્જક. પ્રવક્તા હતા મનસુરી સદફ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી.
1: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
2: પારૂ રાવલના નમસ્કાર.

શ્રોતા મિત્રો, આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. સમય અત્યારે સાંજના 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણના સ્વરે ગવાયેલ દિલ હૈ બેતાબ ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

સાધના સરગમના સ્વરે ગવાયેલ આ ગીત આપે સાંભળ્યું વિશ્વાત્મા ફિલ્મનું. શબ્દો હતા આનંદ બક્ષીના અને સંગીતકાર હતા બીજુ શાહ. મિત્રો, સમય અત્યારે સાંજના 6:46 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.

0: यात्रा छे छेल्ला 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ આવો વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના
1: જન જનની વાણી શુભ વાણી લાભ વાણી આકાશવાણી જી હા દોસ્તો મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833

0: ઉદિત નારાયણ અને સાથીદારોના સ્વરે ગવાયેલ કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપણે સાંભળી. પરદેશી બાબુ ફિલ્મનું ગીત. ગીતકાર અને સંગીતકાર હતા આનંદરાજ આનંદ. મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: When reports last came in, India won the toss and elected to field first, and that is the end of this news bulletin.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાનની પ્રથમ બેટિંગ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. બ્રાતિસ્લાવામાં રહેતા ભારતીય સમુદાય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની આ પ્રથમ મુલાકાત માટે સજ્જ છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે. દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी ब्रातिस्लावा में स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी और प्रधानमंत्री रॉबर्ट फिको से मुलाकात करेंगे. श्री मोदी ने कहा कि इससे यूरोपीय संघ के साथ भारत की रणनीतिक साझेदारी और मजबूत होगी. स्लोवाकिया यात्रा के बाद श्री मोदी फ्रांस के एवियन जाएंगे, जहां वे 16 और 17 जून को G7 शिखर सम्मेलन में भाग लेंगे. प्रधानमंत्री मोदी ने कहा कि G7 में भारत की उपस्थिति भारत के बढ़ते वैश्विक प्रभाव को दर्शाती है. ये लगातार 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है. यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवा टेक 2026 सम्मेलन में शामिल होंगे. पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં સમગ્ર દેશમાં શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને સ્ટાર્ટઅપ્સની એક નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ નીતિઓને પરિણામે ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉચ્ચ શિક્ષણ નેટવર્ક ધરાવે છે. તેમણે ઉમેર્યું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેલેન્ટ પૂલમાં વિશ્વમાં બીજા ક્રમે ઉભરી આવ્યો છે અને 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં 6 કરોડથી વધુ યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે પ્રચંડ પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત 12 કરોડથી વધુ મુદ્રા લોન અને 300થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ એ વાતનો પુરાવો છે કે આજના યુવાનો નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તી વિષયક પરિવર્તન અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી અને આયોગને સરહદી જિલ્લાઓમાં થતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન શ્રી શાહે આયોગને આ બાબતનું મૂલ્યાંકન કરવા માટે સરહદી વિસ્તારો, મહાનગરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવા પણ સૂચના આપી. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે, જ્યારે નાગરિકો પરનો કર બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પોરબંદરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માંડવીયાએ માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રોમાં થયેલા વ્યાપક પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો. મંત્રીશ્રીએ જણાવ્યું કે 2014 પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની દૈનિક સરેરાશ 9 કિલોમીટર હતી, જે આજે વધીને 28 કિલોમીટર થઈ ગઈ છે, જ્યારે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પ્રતિ દિવસ 14 કિલોમીટર સુધી પહોંચી છે. સામાજિક સુરક્ષા ક્ષેત્રે જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી કવરેજ 2014 પહેલાની 19% વસ્તીથી વધીને આજે 64%થી વધુ થઈ ગયું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે પરિવહન મંત્રાલય માળખાગત વિકાસની સાથે સાથે રોજગારીના સર્જન પર પણ વિશેષ ભાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલી

0: સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલો અંગે નાગપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની શરૂઆત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પડકારો વધાર્યા છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે દેશના નાગરિકો પર આ ભાવ વધારાની અસર ન પડે. આજે લુધિયાણાના માધ્યમો સાથે વાત કરતાં શ્રી પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને જનકેન્દ્રિત અને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી દિશા પ્રાપ્ત કરી છે.
1: પ્રધાનમંત્રી જી યે નહીં ચાહતે થે કે બઢતે દામો મેં હમારે આમ નાગરિક જો હૈ હમારે બહેન ભાઈ ઉન પે બોજ પડે. ઓર અભી હમને જબ પેટ્રોલ ઓર ડીઝલ કા દામ બઢાયા તો કિતના બઢા ટોટલ. પહેલે 3 રૂપે કમ હુઆ થા, ઉસકો મેં એક તરફ છોડતા હું, 7 રૂપે 60 પૈસે. ઓર હમને એક એનાલિસિસ કિયા વિશ્વભર મેં જાપાન કે અલાવા ભારત એક એસા દેશ હૈ જહાં સબસે કમ પ્રાઇસ ઇન્ક્રીઝ હુઈ હૈ પેટ્રોલ ઓર ડીઝલ કી.
0: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 દિવસ સુધી ચાલેલી બ્રિક્સ કૃષિ પરિષદ આજે સંપન્ન થઈ. પરિષદના અંતે ઇન્દોર ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું. આ ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ, વેપાર અને ડિજિટલ કૃષિ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ 1/2 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આશરે 42% ફાળો આપે છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોને 266 રૂપિયામાં યુરિયા અને 1,350 રૂપિયા પ્રતિ થેલીના ભાવે ડીએપી આપવાનું ચાલુ રાખશે અને વધારાનો આર્થિક બોજ સરકાર પોતે ઉઠાવશે.
2: આજ કી પરિસ્થિતિઓ મેં બ્રિક્સ દેશો કી કૃષિ મેં ભૂમિકા ઓર ઉસમે ભી છોટે કિસાન, મહિલાએં ઓર યુવાઓ કી ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હૈ. ઉસકે સભી પહેલુઓ પર વિચાર કિયા, અલગ અલગ દેશો ને અપની બેસ્ટ પ્રેક્ટિસ કો ભી સભી સદસ્ય દેશો કે સાથ સાઝા કિયા હૈ ઓર ઉસ વ્યાપક વિચાર વિમર્શ સે હમારે લઘુ ઓર સીમાંત કિસાનો કો ઓર મજબૂત કરને મેં મદદ મિલેગી, ઉનકી આય બઢાને મેં ઓર આજીવિકા બહેતર કરને મેં ભી નિશ્ચિત તોર પર આજ કી ચર્ચા બહોત સહયોગી હોગી.
0: સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને 30 જૂનની બપોરથી લાગુ થાય તે રીતે ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં ભૂમિદળના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા છે. ભૂમિદળના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તે જ દિવસે સેવરા નિવૃત્ત થઈ રહ્યા છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ક્રિકેટમાં ધર્મશાલામાં 3 મેચની શ્રેણીની પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24.3 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થતાં તેને 25 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી હર્ષ દુબે અને ગુરનૂર બ્રારે વન ડેમાં પદાર્પણ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો પ્રાયોજક સેવા.

0: વાહ ભાઈ વાહ, શું વાત છે રાધાબેન, આ તો પર્યાવરણ બચાવવાની ધૂનમાં છે આજે તો રાધાબેન.
1: હા પારુલબેન, હમણાં જ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો રાધાબેન એની જ ધૂનમાં છે.
2: હા, 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ગયો છે ને, એટલે અંદાજ શ્રોતાઓને ઈદ શુભેચ્છાઓ આપવાની છે. અને પર્યાવરણ અને પાણી બચાવવાના હારે હંદાય ને કહી દઈએ, નમસ્તે, સલામ, જય સેવા ને ગુડ ઇવનિંગ. મારે ઈ વાત કરવાની છે કે આપણે સૂર્ય વિશે, સૂર્ય ઉર્જા વિશે સમજ્યા, આપણે પવન ચક્કી વિશે સમજ્યા, અને નવીનીકરણ વિશે આપણને ખ્યાતિ બેને કેટલી સરસ માહિતી આપી, અને આપણા શ્રોતાઓ આપણાને સરસ આપલે પણ કરશે. તો આજે મેં તો એમને બોલાયા
0: સ્ટુડિયોમાં,
2: એમને સ્વાગત કરી લઈએ. નમસ્તે ખ્યાતિ બેનો, નમસ્તે.
3: નમસ્તે રાધાબેન, આશા રાખીએ છીએ કે આપણા બધા શ્રોતાઓ પણ ખૂબ મજામાં હશે. હવે આ શ્રોતાઓને જે આવી બળબળતી ગરમીમાં ઠંડક આપે છે એવા પાણીની આજે હું વાત કરવા આવી છું.
2: ઓહો, આ તો બહુ અગત્યની વાતો નહીં.
3: તમને ખબર છે અત્યાર સુધી આપણે પર્યાવરણ માટે કેટલા બધા શ્રોતાઓએ પાણીના બચાવ માટે સમજણ પણ મેળવી છે અને પોતે જીવનમાં પણ અપનાવ્યું છે.
0: હા, સાચી વાત છે.
3: પણ આજે તો આપણે એક નવો જ વિષય લઈને જઈશું આપણા શ્રોતાઓ પાસે.
0: હા ખ્યાતિબેન, તમે એકદમ સાચી વાત કરી. અત્યાર સુધીમાં જે પર્યાવરણ વિશેના કાર્યક્રમો આપ્યા એ પર્યાવરણ બચાવવાના પ્રયત્નો પણ આપણા શ્રોતાઓએ શરૂ કરી દીધા છે.
3: હા, બહુ સાચી વાત છે. પણ આજે જે વાત હું કરીશ ને એ ખાલી પાણી બચાવો નહીં, પણ એનાથી એક સ્ટેપ આગળ, એટલે કે પાણીમાંથી ઉર્જાને ઉત્પન્ન કરવી.
0: આ તો નવી નવી વાત આવી.
3: જો તમને હું કહું, પાણીમાંથી બનતી ઉર્જા એટલે જેને અંગ્રેજીમાં કહેવાય છે વોટર એનર્જી, એટલે કે હાઇડ્રો પાવર એનર્જી. તો આ કેવી રીતે બને? જ્યારે કોઈ પણ પાણીની ગતિ અથવા પ્રવાહથી ઉત્પન્ન થાય ઉર્જા, ત્યારે તેને કહેવાય છે પાણીથી ઉત્પન્ન થતી ઉર્જા.
0: બરાબર.
3: આ ઉર્જામાં પાણીની શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી વીજળી બનાવવામાં આવે છે.
4: હું આપણી ઓએનજીસી પાસેથી જોઉં ને તો જાણે વરસાદ પડતો એવું લાગે તો ઘણાને કહું કે પાણી કેમ પડે છે. હવે મને સમજ પડી કે પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય છે.
3: રાધાબેન, તમે કેટલું ધ્યાન રાખ્યું. જો આજે આપણે એની જ સમજ મેળવવાની છે જે તમે જોતા આવ્યા છો. બરાબર. તો આવી જે ઉર્જા ઉત્પન્ન થાય છે જેમાં પાણીને જોરથી આપણે ફેંકવામાં આવે અને પછી એમાંથી ટર્બાઇન ફરે અને એમાંથી વીજળી ઉત્પન્ન થાય, તો આવી જે ઉર્જા બને છે ને એને નવીનીકરણ ઉર્જા કહેવાય છે. એટલે એવી ઉર્જા જેનાથી પાણી પણ કદી ખૂટતું નથી અને ઉર્જા પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે જ્યારે કોઈ પણ નદી અથવા બંધની ઉપર સંગ્રહિત પાણી ઊંચાઈ ઉપરથી નીચે છોડવામાં આવે ને, તો પાણીના જોરદાર પ્રવાહથી ટર્બાઇન ગોળ ગોળ ફરે છે અને પછી જનરેટર દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે.
2: તો ખેતીબેન, વીજળી તો ઉત્પન્ન થાય છે એ ખબર છે કે આપણને વીજળી મળી જાય, પણ કઈ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ કયો ને?
0: હા, એ જાણવું પડશે.
3: ચોક્કસ થી તમને જણાવું. જયારે પાણી ઉર્જા આપણે ઉત્પન્ન કરવી હોય ને, તો એમાં નાનું મોટું આપણો પાણીનો જથ્થો ન ચાલે. હા, એમાં આપણે સતત અને મોટો જથ્થો જોઈએ, જેથી આપણે બહુ મોટી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એના માટે આપણે કોઈ પણ નદી ઉપર ડેમ એટલે કે બંધ બાંધવો પડે, અથવા તો જે જળાશયો નાના નાના હોય એની ઉપરથી આપણે વીજળી ઉત્પન્ન કરવી પડે, અથવા ટર્બાઇન એમાં લગાવવું પડે, જનરેટર લગાવવું પડે, અથવા તો એવી કોઈ વીજ પ્રસારણ વ્યવસ્થા ઉભી કરવી પડે કે જેના થકી આ

0: પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય અને ઘર ઘર સુધી પહોંચે. સમજણ પડી તમને?
1: સમજણ મને હવે ખબર પડી કે આ વરસાદ જેવું પડે છે ને, અને આટલું ભારે ભારે 24 કલાકની વીજળી. પણ હવે ખબર પડી કે ઓનજીસીમાં જે ચાલે છે ને વીજળી ઉત્પન્ન થાય.
2: બરાબર, એ પાણીના જે છાંટા ઉડે એ પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય.
0: હવે આપણે વિગતવાર વાત કરીએ કે બંધ હોય કોઈ નદી ઉપર, આપણે બંધ અથવા ડેમ બાંધીએ જેને કહીએ છીએ, બધા જાણો છો. અને આ ડેમ બાંધીએ એટલે શું થાય, આપણું નદીનું જે વહેતું પાણી હોય એ એક જગ્યાએ સંગ્રહિત થાય, એકઠું થાય. પછી એ પાણીને ખૂબ ઊંચાઈ ઉપરથી નીચે ફેંકવામાં આવે અને એમાં પ્રેશર એટલે કે દબાણ ઉભું કરવામાં આવે અને સતત પાણીનો પુરવઠો એમાં જતો રહે એટલે એમાંથી પણ એ ઉર્જા ઉત્પન્ન કરે. આને કહેવાય છે બંધમાંથી ઉત્પન્ન થતી પાણીની ઉર્જા.
2: બરાબર.
0: હવે આનું એક ઉદાહરણ આપું તમને. આપણા બધા શ્રોતાઓને પણ ખબર જ હશે આ તો. આપણે જે સરદાર સરોવર ડેમ બનાવ્યો છે ને, તમે બધા જાણો છો ગુજરાતમાં, તો એ સરદાર સરોવર ડેમ ઉપર પણ આવી રીતે ખૂબ મોટી પાયે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. બોલો,
2: સરસ કહેવાય.
0: આ સિવાય જળાશય હોય ને, નાના મોટા તળાવો હોય, તળાવમાં બી જથ્થો તો હોય, સાવ નાના ના હોય પાણી, તો એટલે એમાં પણ તમે પાણીનો સંગ્રહ કરીને એમાંથી પણ જરૂર મુજબ પાણી છોડતા જાઓ અને વીજળી ઉત્પન્ન કરતા જાઓ, તો એમાં પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. પછી ટર્બાઇન કોને કહેવાય તમને સમજાવ. જ્યારે આવો પાણીનો પ્રવાહ મોટા પાયે છોડવામાં આવે ને, ત્યારે એક પાણીના પ્રવાહથી જે સાધન ગોળ હોય મૂક્યું હોય ને આપણે, ચક્કર જેવું વ્યૂહ જેવું, એ ગોળ ગોળ ફરે અને એ ફાસ્ટ ફરે ને, એના કારણે ઉર્જા ઉત્પન્ન થાય. પછી એ ઉર્જાને જનરેટર દ્વારા પહોંચાડવામાં આવે. આ રીતે અલગ અલગ મશીન અથવા સાધનોને જોડીને આપણે પાણીમાંથી જે ઉર્જા બને તેને વીજ સ્ટેશન સુધી અને ત્યાંથી લોકોના ઘરે ઘરે અથવા તો સિંચાઈ માટે કે પંપ ચલાવવા માટે જુદા જુદા ઉપયોગ માટે આપણે એને કામમાં લઈ શકીએ છીએ.
1: ખરેખર જાણવા જેવી માહિતી હતી,
2: આજે તો નવું નવું જાણવા મળ્યું.
1: નવીનીકરણ એટલે નવું નવું જાણવાનું.
0: ભાખરા નાગર ડેમનું તમે નામ સાંભળ્યું હશે, તો ભાખરા નાગર ડેમ ઉપર પણ વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તેહરી ડેમ ઉપર પણ આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. મોટા ભાગના જે આપણે મોટા મોટા ડેમ બનાયા છે એ બધા ઉપર આપણે પાણી ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છીએ.
1: પાણીનું મહત્વ છે ખબર છે, પણ પાણી ઉર્જાનું મહત્વ થોડું સમજાવ.
0: જો રાધાબેન, અત્યારે તો આપણે, તમે, હું અને આપણા બધા શ્રોતાઓ જાણે છે કે આપણે બધા કેવી વૈશ્વિક સમસ્યામાંથી ગુજરી રહ્યા છીએ. આપણે અત્યારે બધા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે. આપણને ખબર છે કે ડીઝલ, પેટ્રોલ, ગેસ વગેરે અત્યારે કેટલું મોંઘું થઈ રહ્યું છે અને સરળતાથી પ્રાપ્ય પણ નથી. કદાચ જો એનો જથ્થો સાવ ખૂટતો જ હશે તો એક દિવસ એવો આવશે કે આપણે ડીઝલ, પેટ્રોલ, કોલસો કશું મેળવી નહીં શકીએ, એ બધું પતી જશે, તો આપણે શું કરીશું? તો આ જ કારણને ધ્યાનમાં લઈને જે પહેલા આપણે સમજતા હતા એના કરતા હવે વધારે આપણે સમજીને એનો ઉપયોગ વધારવો જોઈએ પાણી ઉર્જા ઉત્પન્ન કરવાનો. કેમ? તો કે પાણી ઉર્જા પહેલા ડીઝલ, કોલસા એવી બધી વસ્તુઓથી ઉત્પન્ન કરતા હતા આપણે, જેનાથી કાર્બન બી વધારે બહાર આવતું હતું અને આ બધી વસ્તુઓની જરૂર પડતી હતી. પણ જો આપણે પાણી ઉર્જાનો ઉપયોગ વધારીએ, વધારે ને વધારે પાણીના સ્ત્રોતનો ઉર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરીએ, તો આપણે ડીઝલ આ બધાની કોઈ જરૂર ના પડે અને વત્તા આપણે પ્રદૂષણ પણ ઘટાડી શકીએ.
1: તો નહીં, કેટલું સારું કહેવાય,
2: પર્યાવરણ બચાવે છે.
0: એટલા માટે જ આપણે જે પાણી ઉર્જાની આજે વાત કરીએ છીએ તે ખૂબ જ સ્વચ્છ, વિશ્વસનીય અને નવીનીકરણ ઉર્જા એને કહેવાય. નવીનીકરણ એટલે પાણી વપરાઈ જાય. નદીમાં કે સમુદ્રમાં કોઈ દિવસ પાણીનો સ્ત્રોત ઘટવાનો છે? તમે 10 ડોલો ભરીને કાઢી લેશો તો પછી 10 ડોલ નવી નહીં આવે એવું તો નથી ને. ત્યાં તો વહેતો પ્રવાહ છે. બરાબર. એટલે જ આપણે એને નવીનીકરણ ઉર્જા કહીએ છીએ કે એ એવી ઉર્જા છે કે એકવાર વપરાઈ ગયું પાણી તો પણ એ ફરી આવવાનું જ છે,
1: વહેતા પાણી.
0: બરાબર. અને બીજો જો એક તમને મોટો ફાયદો કહું, તો બધા અત્યારે જે કહી રહ્યા છે તમે સાંભળ્યું બી હશે કે અત્યારે વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જના કારણે બહુ ગરમી હવામાનમાં ફેરફારના લીધે વધી રહી છે. તો ગરમી વધે તો આખા વિશ્વમાં જેટલો પણ બરફ છે અત્યારે, એ ગ્લેશિયર છે, બધા પીગળી રહ્યા છે. હવે જો બરફ પીગળશે તો શું વધશે આપણા બધા પાસે?
2: પાણી.
0: પાણી. અને પાણી વધે તો આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?
1: બચાવવું જોઈએ પાણી.
0: તો જે પાણી આપણો વિનાશ કરી શકે છે એ જ પાણીને આપણે ઉપયોગ કરીને જો આપણે ઉર્જા બનાવી દઈએ તો આપણે બચી શકીએ કે નહીં?
1: બચી શકીએ.
0: તો આવો વિચાર આખા વિશ્વમાં અત્યારે બધા કરી રહ્યા છે અને આ કરવા યોગ્ય પણ છે. બરાબર, આજે પાણી ઉર્જાની વાત કરું છું ને હું તમને, તો પાણીનો ઉપયોગ તો પાણી ઉર્જાનો લગભગ 2000 વર્ષ પહેલાથી જ આપણે કરી રહ્યા છે. આપણે સિંચાઈ માટે એનો ઉપયોગ કરતા હતા, પ્રાચીન સંસ્કૃતિથી જ કરતા હતા, કે પછી પરિવહન માટે પાણી ઉર્જાનો ઉપયોગ કરતા હતા. પણ હવે લગભગ આપણે 19મી સદીના પતવા ઉપર અથવા 20મી સદી જયારે ચાલુ થઈ, એટલે લગભગ 140 વર્ષ સમજો, એ પહેલા પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું પહેલ આપણે કરી લીધી છે માણસ જાતે. બોલો, આ એનો ઇતિહાસ છે. હા, એટલે પાણી ઉર્જા એ કોઈ નવો વિષય નથી, પણ હા, આપણા માટે, આપણા શ્રોતાઓ માટે, આપણા બધા માટે આ જાગૃતિ ખૂબ મહત્વની હતી.
2: આપણે આટલી બધી તો માહિતી જાણી, પણ આ પાણી ઉર્જા ઉત્પન્ન કરવાના ફાયદા શું છે?
0: જો ભાવિકાબેન, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, હું તમને જણાવું. જ્યારે આપણે પાણી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તે ઘરેલુ વીજળીના કામ માટે, ઉદ્યોગો માટે, સિંચાઈ માટે અને ગ્રામોમાં આપણા ગ્રામીણ શ્રોતાઓ સાથે વીજળી પુરવઠો પૂરો પાડવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ.
2: ખ્યાતિબેન, આ સરસ ફાયદા તો છે, પણ એની સામે આપણે સાવચેતી રાખવી પડશે ને?
0: ચોક્કસ પારુલબેન, તમારો પ્રશ્ન પણ ખૂબ યોગ્ય છે. આપણે જયારે બંધ બનાવીએ છીએ ત્યારે આ લાગે છે આપણને કે પાણી ઉર્જા ખૂબ મહત્વની છે, પણ એ ખર્ચાળ પણ છે. જયારે કોઈ નદી પર આપણે બંધ બનાવીએ ત્યારે એમાં ખૂબ મોટો ખર્ચો પણ આવે છે. પછી એના માટે બહુ નાના મોટા ગામો હોય તો એને સ્થળાંતર પણ કરાવવું પડે છે, એટલે આના માટે ઘણા લોકોની જિંદગી પર અસર પણ થાય છે. આ સિવાય પર્યાવરણ અને જળચર જીવન પર પણ આની અસર થાય છે, કારણ કે પાણીમાં તો બહુ જળચર પ્રાણીઓ હોય તો એમના જીવન ઉપર પણ આવી ઉર્જા ઉત્પન્ન કરવાની અસર થતી જ હોય છે. અને વત્તા સૌથી મહત્વનું જે કારણ છે, જે ધ્યાનમાં રાખવા જેવી વાત છે, એ જે પણ પાણીના સ્ત્રોતનો તમે ઉર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરો છો ત્યાં સતત પાણી હોવું જરૂરી છે. જે વખતે વરસાદ ઓછો હોય, પાણીનો સ્ત્રોત ઓછો હોય, પાણી ઓછું ભરાયેલું હોય, ત્યારે તમે એનો ઉપયોગ કરી શકતા નથી.
1: એટલે જ તમારું કહેવું એમ છે કે પાણી બચાવવું ખૂબ જરૂરી છે. આજે ખબર પડ્યો કે નદી અને મોટા મોટા જળાશયો, મોટા મોટા સમુદ્ર, એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે અને એ બધું કેટલો બચાવ કરવો જોઈએ. એની આજે બરોબર ખ્યાતિબેને કરી છે વાત, અને ખરેખર હું રૂડીના રેડિયો તરફથી હું ખ્યાતિબેનનો ખૂબ આભાર માનું છું. સરસ.

0: પાણી ઉર્જા વિશેની આજે માહિતી આપી અને આપણા શ્રોતાઓને આ પહેલીવાર આવી જાણકારી કદાચ મળી હશે. તો શ્રોતા મિત્રો, આમાં તમારે કોઈ પ્રશ્ન હોય, કોઈ માહિતી જાણવી હોય તો ચોક્કસથી અમને ફોન કરજો. ફોન કરવા માટે નંબર છે 07926573970. અને હા શ્રોતા મિત્રો, આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એ તમે પત્ર લખીને પણ જણાવી શકો છો. તો પત્ર લખવા માટે આપણી ઓફિસનું સરનામું છે રૂડીનો રેડિયો, પોસ્ટબોક્સ નંબર 110-12, એલિસ બ્રિજ, અમદાવાદ 6.
1: એ ખ્યાતિબેને જે માહિતી આપી ને એ ખરેખર ચિંતિત અને સાવધાન રહેવાની વાતો કરી છે. તો ઈ સાવધાનના હારે મારા ખેડૂતોને ખાસ ઈ કહેવાનું છે કે આ છે ને વરસાદના આગમન અને ખેડૂતોની ખુશી હારે હંડાઈને કહી દઈએ.

સાંભળી રહ્યા હતા, પ્રાયોજક હતા સેવા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. સૈયારા ફિલ્મનું ગીત સાંભળીએ ફહીમ અબ્દુલ્લા અને સાથીઓના સ્વરમાં.

અલી ઝાફર, તનિષ્ક બાગચી, વિશાલ મિશ્રા, શ્રેયા ઘોષાલ, ગુરપ્રીત સૈની અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ક્રેક. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: balls. Earlier put into bat, Afghanistan were bowled out for 194 in 24.5 overs. And that is the end of this news bulletin.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.